0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં પણ હોસ
2: ફ્લાય બીએફપીએસ
1: યુ બીએફપીએસ ગોઠા રેડિયો
0: રેડિયો

0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં ભન્હોસ
2: પ્લે BFBS
1: યુ BFBS ગોઠા રેડિયો હો
0: ગોઠા રેડિયો હો.
3: રાહદાની વિભાગ મહાનિર્દેશક તીર્થરાજ અરિયાલ પકડા